ધારો વાજે પાંચ શબદ તેત કારસ ભાગે શબદ વાજે કલા જેત કરતારિયા પાંચ દૂત તુધ વાસ કીતે કાળ કંટક માર્યા તોર કરમ પાયા તુધ જિન કો સે નામ હર કહે લાગે કહે નાનક તા સુખ હોવા તેત કરયા ન હદ વાજે आनंद सुनोवट भागी हो सगल मनोरथ पूरे पार ब्रह्म प्रभ पाया उतरे सगल विसूरे दुख रोग संताप उतरे सुने सच्ची बाणी संत साजन पै सरसे पूरे गुरते जानी सुनते पुनीत कहते पवित सतगुर रहया पर पूरे बिनवंत नानंग गुर चरण लागे वाजे आन हद तूरे सुनते पुनीत कहते पवित सत गुर रहया पर पूरे बिनवंत नानक गुर चरण लागे वाजे आन हद तूरे मुंदावणी महला पंजवां।